0: આવ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ થયો છે.
1: A powerful storm tears across the region, leaving much of the community cut off. 5 days later, the full extent of the damage is still emerging. Today, activist Anand Solanki has come to talk to the families and assess the impact.
2: શું થાય એવું હતું, શું ચેવરી, પહેલી વખત ચેવું જોયું, શું?
3: અરે આ બધું ઉડવા જ માંડ્યું તું, શું આ કાગર ને ઝોપડા અને શું ચાલવું એ જ નથી ખબર ને, ભાષણે ઉડી ગયા અને અમે તો આમ ભર્યું ચાલી ચાલીને જોયું ઉભા જામ.
1: Most agarias survive on loans they repay through salt production. Now they fear the storm has pushed them deeper into debt.
3: એક આખું વરા નડે અમને, એક વરસ આખું નડે. આ જ્યાં લગી અમારા માથે કરજ છે ને, એ પતે નહીં ત્યાં લગી અમને નડે.
1: Many families were already only just surviving.
2: એ એસે કેને વાલે હે કે ઇસ સાલ અમારા જો 50-60 હજાર બચને વાલા થા વો નહીં બચેગા.
1: With losses mounting and no relief in sight, Anand is trying to unite workers to demand support from the government.
2: આજે આપણે દાદાએ મીટિંગ રાખી છે અને એક બપોર પછી આવ્યું બે વાવ જોડમજી, આપણે પણ અગરિયાઓને નુકસાન થયું હોય એ અગરિયાઓને પણ કહેજો, એટલે આપણે એ પ્રશ્નોના રજૂઆતને ડીએસી બધા અધિકારી આવવાના, એટલે બધાને મીટિંગનું જાણ કરી અને એ 1:30 વાગે બધાને આવવાનું કહેવાય,
4: બધાને કહી દીધું.
1: વર્કર્સ આર નોટ ધી ઓનલી વન્સ ફેસિંગ લોસીસ. Rambabhai is a trader who gave loans to families in exchange for this season's salt harvest.
2: અને મીઠામાં તો
5: મીઠામાં બધું બગડી ગયું,
2: ઉડાણના કારણે આમ
5: ઉડાણના વરસાદના લીધે બધું ઓછું થઈ ગયું.
2: આમ જેવું આમ એવરેજમાં
5: એવરેજ ઘટાડો લગભગ
2: કેટલો
5: 50% કરી નાખે.
1: To fetch a good price, salt must be pure white. But the storm has contaminated much of the harvest.
6: હળ તમે મીઠું જો બતાવું તમને, જુઓ તમે કાલ પમદાળે આવ્યા નતા, જો આવી પરિસ્થિતિ છે.
5: આત્મલો
1: કિશન took loans from Rambabhai.
6: નમક એ વ્હાઇટ થાય એકદમ બિલકુલ, અબ 10 દિવસ કે બાદ ઇસકા પારાવર જાતા, ઓર પારાવરને કે બાદ હમારી ઇસકી વિચાઈ હો જાતી ઓર સામને વાલા ખરીદ લેતા, લેકિન અબ કોઈ ઇસકો હાથ પકડેગા નહીં, ક્યુંકે પૂરા કા પૂરા બેકાર હો ગયા.
1: The storm also destroyed hundreds of solar panels used to pump underground salt water. For these families, replacing them will be impossible without taking on more debt.
6: અભી એ નમક બંધ હો જાયગા, ચૂંકિ એ પાણી ખાડામાં 35-35 સે પાણી નિકાલતા હૈ, અભી અભી તો એ સોલર હે ને પાણી કહાં સે નિકાલે.
1: કિશન સેઝ ધ સ્ટોર્મ હેઝ લેફ્ટ હિમ એન્ડ હિઝ ફેમિલી ડેવાસ્ટેટેડ.
6: બચ્ચે તો રો રહે થે રાત કો, ના હમારે પાસ કુછ સુબહ મેં ચાય પીને કે લિયે કુછ ભી નહીં થા, ક્યુંકિ ડબ્બા ડુબલી સબ ઉડ ગયા થા હમારા, હમારે પાસ કુછ ભી નહીં બચા નહીં હૈ, ખાને કે લિયે રોટી ભી નહીં બચી, ઇસલિયે હમ ક્યા કર સકતે હૈ. और सरकार से यही अपेक्षा है हमारी कि पूरे के पूरे जो आगरिया विस्तार है उनको सहाय मिलनी चाहिए, ताकि पूरे के पूरे घर बर्बाद हो गए, किसी के पास कुछ नहीं बचा है.
1: Activists are asking the salt workers to document their losses so they can inform the authorities.
7: Now historically this is a community that has not received a lot of help from the Indian government. We're going to track over the next few months whether that changes and to try and understand why this community that produces an essential commodity is so marginalized.
1: The Gujarat government says it provides welfare services to the community, including mobile health vans, often the only medical care available to families living deep inside the desert. Today we've been given access to ride with one of them.
7: Hello sir, how are you?
1: But there's a change of plans. Instead of traveling to storm affected agarya settlements, they are being diverted to a temple event elsewhere in the desert.
8: ye jo baki gaadi hai na jinjwada wo bhi ekrani hai,
7: ha
8: wo thoda abhi dysfunctional hai, isliye hamari gaadi udhar post hui.
7: to aap jin families ko serve karte ho agarya families ko, ab unko madad nahi milegi aapse?
8: वो मैम वो क्या होता है, वो पीएचसी तक जा सकते हैं, ऐसा इन्होंने कहना ऊपर से.
1: द स्टाफ टेल अस डाइवर्जंस लाइक दिस आर कॉमन.
9: मैं आपको बता रहा हूँ, एक दो महीने में 10-15 ऑर्डर है हमारे एक ही वाहन के. ये वैन है स्पेशल अगरियाओं के लिए, तो खाली नाम अगरियाओं के लिए, इसको किसी भी किसी एमएलए का फंक्शन हुआ, किसी का भी गवर्नमेंट ने किसी ये ध्वज वंदन होता है राष्ट्रीय, कुछ भी हो इसमें उसका ऑर्डर कर देते हैं. जो इसके लिए है उसको लाभ कुछ नहीं है।
1: The Gujarat government says it has assigned 12 mobile health units to serve Agarias through the salt season. As we cross the desert, a salt worker flags down the van asking for help. But just as the doctor gets out to assist, he receives an urgent phone call.
8: રાઠોડ ચારોંગ મતી મેં કીધું તું ને હેલો એ છે આમાં જો કે એમને વચ્ચે અમે પેશન્ટ જોતા હતા ને એમને રેકોર્ડ કરું કેટલો ઉપર રસ્તામાં જ છે વો રોક રહે છે પર અબ હમ ઉપર સે ફોન આયા કે આપકો ઉધર પહોંચના હી પડેગા હે ફટાફટ જવા દો હવે ક્યાં રોકતા નહીં ફટાફટ જવા દો
1: When we arrive at the temple, only a small number of patients seek treatment. None appear to be salt workers. Even organizers here acknowledge that there's a severe shortage of services for Agarias.
4: આ પ્રસંગ પતી ગયા પછી રણમાં અગરિયાઓની આ લોકો સેવા કરે એમાં અમે વાંધો નથી પણ અમારી એક એવી રજૂઆત છે કે જે ચિંજુવાડા ગામની જે ગાડી ફાળવેલી છે એ છેલ્લે 6 મહિનાથી અમદાવાદમાં રિપેરિંગ પડી છે અને એના કારણે અગરિયાઓને જે સુવિધા મળવી જોઈએ મળતી નથી
1: As we leave, the van's driver Chintan pulls us aside.
9: મેં આયા 17 સાલ હોય સ્ટાફ પૂરા કભી ભરાઈ નહીં આપ દેખતે હો તો અંદર સે રોના આતા હે કે એસે આદમી ઇતને હમારે દેશ કે લિયે હમારે લિયે ઇતના મીઠા જો ખાને મેં સબસે જ્યાદા ક્યા ચીજ ચાહીએ મીઠું મીઠા મેં નહીં હોગા તો ખાને મેં મજા નહીં આયેગી ઓ હમારે લિયે ઇતના કરતા હે તો હમ ઉસકે લિયે કુછ કર નહીં પાતે બોલે હમારે હાથ મેં નહીં હમ
1: To find out how widespread this problem is, we travel about 100 kilometers to Gujarat's west coast. Where thousands more workers harvest salt. At a health clinic in the region, we join Dr. Prajapati.
10: आपको वहाँ पे जाके outreach करना है, community के साथ काम करना है, ठीक है? चलो.
1: Today, Dr. Prajapati's team is vaccinating children living in the salt pans. Their first patient is this 10-month-old baby.
11: बस, thank you.
10: तो ये केस में क्या इनका 9 महीने तक यहाँ पे रहते हैं तो हम जहाँ जब भी आते हैं तो इनको हम सर्विस भी दे पाते हैं उनका हेल्थ एजुकेशन भी कर सकते हैं और इनको जो भी प्रॉब्लम है वो हमें बता सकते
1: हैं At another settlement, they treat a man with a severe skin infection.
12: तातर क्यों है तेरा क्रोध क्यों है
10: वो खंजोड़ा है तुमने
12: खंजोड़ा है ना
10: क्या क्या चाहिए बेहतम चाहिए
12: बेहतम
10: बताओ
12: મોટી જાન થાય મોટી જાન થાય
10: શું કામ કરો તમે હવે મીઠામાં જેવન થાય કોજે
12: સંબંધ નગર બીજો ધંધો અમારે
1: ડોક્ટર્સ સે પ્રોલોંગ્ડ એક્સપોઝર ટુ સોલ્ટ કેન લીવ વર્કર્સ વિથ ક્રોનિક સ્કિન ઇન્ફેક્શન્સ ક્રેક્સ બર્ન્સ એન્ડ પેઇનફુલ લેશન્સ
10: હવે તમને દવા આપું તમે રેગ્યુલર કરજો એનાથી ફરક ના પડે તો એકવાર પીએચસી આવજો પીએચસી મીઠી દો કાં તો પછી ચામડીના ડોક્ટરને એકવાર બતાવવું પડશે
1: અધર કોમન કમ્પ્લેન્ટ્સ ઇન્ક્લુડ ક્રોનિક પેઇન deteriorating eyesight and reproductive health complications but the doctor says there's only so much he can do
10: wo hamare paas staff ki shortage hai nahi resources kam badh rahe wo thoda issue rehta hai ha almost har jagah pe issue hai
1: shortly after the storm we visit kishan's family again his son rudra is preparing for an important exam
13: आपका सबसे अच्छा वाला सब्जेक्ट विषय कौन सा है
14: गणित
13: जब आप रण में होते हो
14: हाँ।
13: पढ़ाई करने में मुश्किल होती है
14: हाँ यहाँ लाइट नहीं होती इसलिए दीवे से करना पड़ता है पर पवन लगता है तो दीवा भी उलझ जाता है इसलिए
1: वॉचिंग रुद्रा स्टडी ब्रिंग्स बैक डिफिकल्ट मेमोरीज फॉर किशन
15: दुख बहुत होता है कि अगर आज मैं मेरे बाबा मेरे को पढ़ाते लिखाते तो मैं ये मेहनत नहीं करता और मेहनत करना हर इंसान को ज़रूरी होता है मेहनत करने से कोई वो नहीं है लेकिन जो पढ़ाए लिखे होते हैं उनको मेहनत तो करनी पड़ती है लेकिन कलम से होता है और ये मेहनत नहीं है ये मजदूरी है
14: पगला ना एमना तरफ बढ़िया
1: द नेक्स्ट मॉर्निंग रुद्रा गेट्स रेडी फॉर स्कूल इट्स ओनली अ शॉर्ट वॉक अवे फ्रॉम द फैमिलीज हट
15: Bye.
1: This desert was declared a wildlife sanctuary in the 1970s to protect the endangered Indian wild ass. That makes it difficult to build permanent infrastructure here.
7: So, the Gujarat government has set up about 2 dozen bus schools for Agaria children.
16: ધોરણ 6 થી 8 નું હિન્દી નું પેપર છે. પ્રશ્નોના જવાબ સારી રીતે લખીશું.
7: But advocacy groups have repeatedly warned the schools suffer from teacher shortages.
14: वहां अलग-अलग साहब होते हैं जो 1 से 8 तोरों को बनाते हैं और वहां अच्छे से समझाया जाता है और हर एक विषय में और यहां घड़िए और ऐसा आते विषय पे नहीं आते.
7: There are no desert schools for older children.
16: महसूस होता है कि ये इस इन बच्चों में भी कुछ आईक्यू पावर अच्छा होता है कुछ बच्चों में लेकिन उनको पूरी तरह से गाइडेंस न मिलने के कारण वो आगे नहीं बढ़ पाते.
7: Far from the bus schools and salt fields, some traders have built large fortunes from the salt harvested by the Agarias.
6: जब पाटिया हार छाप करता नहीं हो जो पाटिया हमारे एकदम चोखा छाओ जी एक तो उड़न है असल.
17: और ये सब बैग कहाँ जा रहे हैं सर?
18: ये यूपी में एमपी में.
17: ये सब आपका है?
18: सब यहाँ से ये दीवार से वहाँ लास्ट तक मेरा है. करीब 10,000 चौरस मीटर की जगह है.
7: Hingor Bhai is one of the biggest traders in the area. He pays advances to as many as 100 families each season. For him, the storm hasn't been entirely bad for business.
18: Namak ka production kam hota hai to demand zyada rehti hai. To aaj ke samay mein demand achhi hai. Pura area dher ban jayega. Kareeb 17-18 lakh ton namak yahan banta hai.
7: Last year, Hingor Bhai and other traders opened a processing plant to meet rising demand for packaged salt. Today, he's inspecting the production line with his factory manager.
19: ये इस तरीके से अपना 1-1 किलो पैकिंग होता है. इन 13 मशीनों में पर मिनट 60 पाउच की कैपेसिटी रहती है मैक्सिमम.
7: Most Agarias never sell directly to the companies whose brands appear on supermarket shelves. Instead, their salt typically passes through middlemen.
19: अभी तो अपने पास मान लो एक ब्रांड है, कभी 10 ब्रांड हो तो सबके इक्के थी आपके जो दोनों मिलेगा.
7: Workers say they are often paid less than half a cent for each kilogram of salt they harvest by hand. Once packaged, the same salt can sell for up to 35 cents a kilogram. But when asked whether rising profits mean traders should pay Agarias more, Hingor Bhai says the responsibility lies elsewhere.
18: जो अगरिया कल्याणकारी योजना का फंड है वो सही ढंग से सरकारी मैनेज नहीं करती. यदि सरकार मैनेज करती तो उनको शिक्षण का आरोग्य का उनके बच्चे के जो भी सुविधा है वो ज्यादा दे सकते.
7: Back in the desert, families like Kishan's are still waiting for help.
15: ચલો હવે આપણે દાદે જઈએ બરોબર. અહીંયા મીટિંગ રાખેલી છે.
6: સબસે મુશ્કિલ જિંદગી આગરિયા કી હે યહાં ગુજરાત કે અંદર લેકિન સરકાર કુછ કરતી નહીં યહી કુછ પતા નહીં ચલતા હર બાર એસા હર સાલ એસા હોતા હૈ લેકિન આજ તક સરકાર કુછ કરતી નહીં હૈ. અબ ઇસ બાર ભી મીટિંગ હૈ. અબ મીટિંગ મેં હમ જા રહે હૈ. અબ દેખતે હૈ કે ઇસ બાર સરકાર કુછ કરતી હૈ યા નહીં કરતી.
20: આગરિયા ભાઈઓ કેવા મનાત કરતા મજૂરી અને રણ વચારે ગુજારો કરતા એ આવો મેઘ રે એ રાજાનો થયો ટાંડો અરે રે કઈક તો નું છે અમારા યાસુ.
7: The meeting has been organized by a group advocating for Agaria rights. Harinesh Pandya and his team have travelled from Ahmedabad, Gujarat's largest city.
21: अगर दूसरे कोई traditional occupation में ऐसा disaster आता तो इस हफ्ते एक हफ्ते के अंदर 15-20 लोगों ने suicide कर लिया होता. लेकिन इनका जो जिगर है ये मुसीबतों को झेलने की जो ताकत इनकी है कम्युनिटी की अगर या कम्युनिटी पूरे रण के अंदर देखें तो करीब करीब 80 करोड़ के आसपास.
22: Huge loss
21: है. और अगर ठीक से पूरा अगर हमें लगता है हमारा हम जो देखते हैं तो लगता है कि 100-120 करोड़ के आसपास नुकसान.
7: The group is calling for a disaster relief policy similar to the compensation schemes available to Indian farmers affected by extreme weather.
21: एक बात चौकी स्पष्ट करी
4: કે રેવન્યુ વિભાગ અને ગુજરાતનું જે આ ડિઝાસ્ટર મિટિગેશનનો જે વિભાગ છે

0: હોનારત સામે રાહત કરવાનો હજી એકાદ વર્ષ એમાં જશે આખી પ્રક્રિયામાં.
1: Few senior officials have come to the meeting. None are from the departments responsible for disaster relief.
2: તમારા મહેનતથી મિત્રો તૈયાર થાય છે, તમે જે મહેનત કરો છો બરોબર એમાં અમે સહભાગી થઈએ.
1: And those who are here offer no concrete help.
3: તમે જે મજૂરી કરો ને એ તમારા બાળક ના કરે એટલા માટે હવે તો મજૂરી કરીએ તો અમે એજ્યુકેશન જોશે.
1: Kishan only gets the chance to speak hours later. By then, several officials have already left.
4: જે મારું એકનું જ નહીં પણ આખા રણની અંદર તમામ આગોરિયાના ઘર પરિવાર બધું જ રણપણ થઈ ગયું. છાપરા ઉડી ગયા, ટાંકીઓ ફૂટી ગઈ, ક્રૂડના બેલર ઉડી ગયા, સોલર પ્લાન્ટ તૂટી ગયો. મારા મીઠા વારેલા પણ નથી, મીઠા પાટાની અંદર જ છે.
1: The scale of their losses is clear.
5: પણ સરકારને કોઈ જઈ કે જો અમારી વેદના અરે રે કઈક તો લો છે અમારા આંસુ. ગુજરાતી હોતા હે લેકિન મેને સબ કે લિયે આંસુ બહાયા, સબકો દુખ હુઆ હે ઇતના.
1: Multiple government authorities refused our requests for an interview. A junior official did not say if the salt workers would receive support. So, we're heading to Ahmedabad to meet the president of India's Salt Manufacturers Association. Bharat Rawal represents some of the country's biggest salt producers. Despite growing concerns over erratic weather, he says the industry's overall outlook remains strong.
6: During 2024-25, we achieved 49 million ton of production, which is more than US salt production.
1: Rawal dismisses the idea that the salt industry itself should do more to help workers.
7: Hamara to business hai aur CSR activity hamara hai ye development ka. Agariya ka kya rakhna, jaise gumboot dena, goggles dena.
8: Fir bhi koi pehne hue bahut kam.
7: Main aata hu. Wo ek myth hai. कि अगर मैं जूते पहनूंगा तो मेरी स्पीड कम आएगी, लेकिन इनकी तो जिम्मेदारी है सरकार की, वो पल्लू झाड़ रहे हैं उनको पूछो.
1: रावल इज ऑल्सो अ मेंबर ऑफ गुजरात्स सॉल्ट एम्पावर्ड कमिटी, अ गवर्नमेंट बॉडी रिस्पॉन्सिबल फॉर अगरिया वेलफेयर अमंग अदर इश्यूज. ही बिलीव्स द गवर्नमेंट हैज निग्लेक्टेड वर्कर्स.
7: खाली फंडिंग से नहीं होता है ना, 40 करोड़ दे दिया लेकिन एक भी मीटिंग नहीं बुलाओ तो कैसा पैसा खर्च होगा. और अगर सीधे शब्दों में बोला जाए, आज के दिन में जो माई बाप बोलते हैं ना सरकार में, इस इंडस्ट्री का माई बाप ही नहीं रहा कोई.
1: गवर्नमेंट रिकॉर्ड्स रिव्यूड बाय 101 ईस्ट शो द कमिटी हैज ओनली मेट ट्वाइस सिंस 2020. द गवर्नमेंट्स ओन ऑडिटर्स रेकमेंडेड रेगुलर रिव्यूज to ensure welfare schemes actually reach Agaria families. Back in the desert, Kishan's season has finally come to an end.
9: हम लोग इसको पूरा सामान जो है यहाँ छोड़ नहीं सकते हैं क्योंकि यहाँ पानी भरा हुआ होता है. वो पानी इतना के 5-6 फुट पानी होता है.
1: For Kishan's family, returning to the village means clean water and electricity.
9: Rudra, niche. Ek ek vastu mukto re, gamme ti ek. Gamme ti ek vastu niche ai mukto re. A baju ni nime ek mat bharavan. Bas.
1: But Kishan must stay behind a little longer. He still has salt to load and must speak with his trader to see if a season's worth of work will earn him anything at all.
9: હવે મારું મીઠું તો ગયું બરોબર, પણ આમ કેવું લાગે તમને કે
10: હવે હિસાબ ફાયદા ખબર પડે ને.
9: હા, એટલે આમ તો આમ ચેલુક માથે રહેવું.
10: ગઈ સાલનું તો હવે શું ખબર પડે, જેટલું મીઠું થાય ગઈ સાલ કરતા મીઠું ઓછું થાય. ગઈ સાલ તો આપણે 11,000 બોરી થઈ, આ વખતે 8,000 બોરી થાય.
1: Most Agaria families won't know whether they've made a profit or a loss until traders settle accounts months later. Last season, Kishan earned about $350 in profit. This year, he expects to be left in debt.
11: और आपके हाथ में कितने पैसे आएंगे?
9: नहीं आएंगे, कुछ नहीं आएंगे. अगर अगले साल में फिर से ये पाटा तो करना ही पड़ेगा, जब कर्जा उनका है तो काम तो करना ही पड़ेगा. वो फिर अगली साल जो नमक बने